0: દેવકી જય,
1: શ્રી માધવ કૃષ્ણ ભગવાન કી
0: જય,
1: વિશ્વગુરુ મહામંડળેશ્વર પરમ પૂજ્ય શ્રી સદગુરુદેવ ભગવાન કી
0: જય,
1: આદ્ય જગદગુરુ શંકરાચાર્યજી ભગવાન
0: કી જય,
1: શ્રી કાશી વિશ્વનાથ ભગવાન
0: કી જય,
1: શ્રી ગજાનંદજી ભગવાન કી
0: જય,
1: સબ ઋષિ મુનિ મહાત્મન કી
0: જય. બોલીએ ભગવાન શ્રી દેવેશ્વર મહાદેવ કી જય.
2: એક વાર
0: વેદ સાર શિવસ્તવઃ